ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
2: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
0: નેધરલેન્ડની કંપની એએસએમએલ ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની એએસએમએલએ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની એએસએમએલએ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ એએસએમએલ ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા જીટીયુ વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક્સ ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રીજનલ સ્કીલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોક

0: ખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઈ રેડિયેશન સેન્ટર ઉભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને જીઆઈ ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoniir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @yairnews_abad ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે આ અંગે વધુ માહિતી આપી.
1: આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે, એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું અમારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ.
0: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન રેજ પીલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘેટાના ઉનના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગોનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 8,28,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
2: વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. તે એપની અંદર જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
0: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ એપીએમસીથી 10 વાગીને 10 મિનિટે ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11 વાગીને 10 મિનિટે ઉપડશે. તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6ઠા દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને 3રું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે.

0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુરડીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જીહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની એસીએમએલે ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ ગ્રીન ટ્રાન્ઝીશન, એઆઈ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: દુનિયા કી સબસે નવાચારી અર્થવ્યવસ્થાઓમાં શામિલ સ્વીડન કો ભારત કી ડિજિટલ પ્રતિભા તકનીકી ક્ષમતા કે સાથ સ્વાભાવિક સાઝેદારી મિલતી હૈ. વર્તમાન મેં ભારત મેં 280 સે અધિક સ્વીડિશ કંપનીયાં સક્રિય હૈ, જબકી લગભગ 75 ભારતીય કંપનીઓને સ્વીડનમાં અપની ઉપસ્થિતિ સ્થાપિત કરી હૈ. ઇસ યાત્રા કા એક વિશેષ આકર્ષણ યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી કા સંબોધન હૈ, જિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન કે પ્રધાનમંત્રી ઓર યુરોપિયન આયોગ કે અધ્યક્ષ કે સાથ કરેંગે. ભારત યુરોપિયન સંઘ ફ્રી ટ્રેડ સમજૌતા ભારતીય નિર્યાત કે લિયે એક બડી ઉપલબ્ધિ માના જા રહા હૈ, જિસે વસ્ત્ર, લેડર, ઇન્જિનિયરિંગ જૈસે ક્ષેત્રો કો વ્યાપક બજાર પહોંચ મિલને કી સંભાવના હૈ. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ, સ્વીડન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક વર્ણવ્યું.
2: ભારત નેધરલેન્ડ કી ટ્રસ્ટેડ પાર્ટનરશિપ કો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બનાને જા રહે હૈ. હમ ગ્રીન હાઇડ્રોજન મેં એક મહત્વાકાંક્ષી જોઈન્ટ રોડમેપ લોન્ચ કરને જા રહે હૈ. હમ ટેકનોલોજી મેં હમારે સંબંધો કો ફ્યુચર રેડી બનાને જા રહે હૈ. હમ દોનો દેશો કે બીચ ટેલેન્ટ મોબિલિટી, યુનિવર્સિટી પાર્ટનરશિપ ઓર જોઈન્ટ R&D કો ભી ઓર સુદૃઢ કરને જા રહે હૈ. યાની ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા નેધરલેન્ડ પાર્ટનરશિપ ઇઝ બ્રાઇટર ધેન એવર બિફોર. ભારત ઓર નેધરલેન્ડ કે બીચ મજબૂત હો રહી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હમારે બિઝનેસ રિલેશન્સ કો નઈ પ્રેરણા દે રહી હૈ.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના

0: શિલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની એએસએમએલએ ભારતમાં સેમીકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઇકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમીકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની એસીએમએલએ કરેલી આ ભાગીદારી હેઠળ એસીએમએલ ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમીકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને સીઆરપીએફે ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષાદળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. એએસઆઈનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઇકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના એક દિવસ બાદ આવ્યો છે. હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઇરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઈકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે મોદી. દિવ્યવાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઇરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફૂલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપુ, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર 1 મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાએ 11મીના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને જાન્યુઆરી 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.

0: કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું 93.9 MHz પર. પ્રસ્તુત છે સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત, લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. પણ તે પહેલા સંદેશ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: चित्रलोक कार्यक्रम बस कुछ ही पलों में।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા

0: મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
6: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
5: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
6: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
5: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્ણેરકર જ્વેલર્સના જ. વર્ણેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
2: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
3: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
4: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
3: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
4: ફોન થી શું થાય?
3: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
4: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું 93.9 મેગાહર્ટ્ઝ પર. સારા ગંડેવિકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગંડેવિકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવિકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને

0: ঘুরে আর উঠ বড়ুদ্রা।
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન. શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી. 300

0: મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌરની શક્તિ, વીજળીના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

આ કાર્યક્રમના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવપુરા.

દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું 93.9 MHz પર. ગિરીશભાઈ ગંડેવીકર, જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. દોસ્તો, હવે પ્રસ્તુત છે મરાઠી શ્રોતાઓ માટે ખાસ મરાઠી કાર્યક્રમ.

દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું 93.9 MHz પર. પ્રસ્તુત છે એક હી ફિલ્મ સે અંતર્ગત ખિલાડી ફિલ્મના ગીતો.

0: મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ₹10 લાખની લોટરી મને? વાવ,
6: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
7: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
2: દોસ્તો, 1992માં રિલીઝ થયેલી ખિલાડી ફિલ્મ એક બ્લોકબસ્ટર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન અબ્બાસ મસ્તાને કર્યું હતું. આ ફિલ્મ અક્ષય કુમાર માટે કારકિર્દીની પહેલી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી, જેનાથી તેઓ બોલિવૂડમાં ખિલાડી તરીકે જાણીતા બન્યા હતા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: સારા ગંડેવિકર જ્વેલર્સ, શુકનું સોનું તો સારા ગંડેવિકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવિકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: સૌની માટે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
3: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
2: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા એક હી ફિલ્મ સે અંતર્ગત ખિલાડી ફિલ્મના ગીતો, પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું, 93.9 MHz પર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ વડોદરાનો વારસો, પ્રસ્તુતિ રાજેન્દ્ર શાહ.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: 93.9 MHz પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ.

ઘાસને જતનપૂર્વક સંભાળી રહી છે. જમીનથી 12 ફૂટની ઊંચાઈએ અષ્ટકોણ આકૃતિ જેવી આ ભવ્ય ઇમારતમાં મેં અગાઉ કહ્યું તેમ મુઘલ સ્થાપત્યના તમામ લક્ષણો મોજૂદ છે. અંદર પ્રવેશ કરતા જ આપણી નજર સામે સુંદર બગીચો દ્રશ્યમાન થાય છે, જે પ્રસિદ્ધ મુઘલ સ્થાપત્યની આગળ બનતા 4 બાગને ઉજાગર કરે છે. સમગ્ર બગીચાને વેધતા 2 રસ્તાઓ જે વચ્ચે મળે છે તે બાગને 4 ભાગમાં વિભાજિત કરે છે અને આથી જ તેને 4 બાગ પણ કહેવાય છે. હજીરાની ભવ્ય કમાનો હજી પણ અડીખમ ઊભી છે. તો હજીરા કે જેને આપણે મકબરો પણ કહીએ છીએ ત્યાં આવેલા ગોખલાઓ પણ પોતાનો ઘાટ બરાબર સંભાળી રહ્યા છે. આ મુખ્ય ઇમારતની ફરતે વચ્ચે આવેલી પથ્થરની જાળીઓ એ સફાવી પર્શિયન સ્ટાઇલનો પરિચય કરાવે છે. તો ઇમારતની અંદરની અને બહારની બાજુએ કુરાને શરીફની આયાતો કંડારેલી જોવા મળે છે. આ મકબરાની નીચે એક ભોયરું હોવાની વાત આપણે ક્યારેક ને ક્યારેક વડીલો પાસેથી સાંભળી જ હશે, અને આ ભોયરામાં થઈને પાવાગઢ સુધી જવાય છે એવી દંતકથા પણ પ્રચલિત છે. પરંતુ આ બાબતે મિત્રો કોઈ આધારભૂત પુરાવાઓ મળી નથી આવ્યા, અને એ કહેવાતા ભોયરાનું પ્રવેશદ્વાર પણ હાલમાં તો બંધ કરી દેવામાં આવ્યું છે એટલી વાત સાચી જરૂર. આમ અકબર બાદશાહના વખતની એ ઇમારત વડોદરાના પાદરમાં હજુ આજે 400થી પણ વધુ વર્ષથી અડીખમ ઊભી છે. આ 400-500 વર્ષના ગાળામાં ગુજરાતની ધરતી પર કઈ કેટલી સત્તાઓ આવીને ગઈ, કાળની થપેટમાં કેટલી ઇમારતો ખંડેરમાં પલટાઈ ગઈ, ઘણી નવી ઇમારતો પણ ઊભી થઈ, પણ આ બધાની વચ્ચે ટાઢ તડકો અને વરસાદના કારમાં ઘા ઝીલીને પણ કુતબુદ્દીનનો મકબરો આજે અડીખમ ઊભો છે. એવું લાગે છે જાણે કે બનાવનારે તેના સર્જનમાં કોઈ અમરત્વ આપે એવું રસાયણ વાપર્યું હશે. આજે મુઘલ શહેનશાહો નથી, એ શાનો શૌકત નથી, એ અકબર નથી, નથી તેની ધાવ માતા મિર્ઝા અઝીઝ કોકા પણ નથી, અને કુતબુદ્દીન પણ નથી. પણ આ તમામની યાદોને પોતાના બાહુપાશમાં જકડીને અને અતીતની સ્મૃતિઓને સાચવીને ઉભેલી એ ઇમારત, એ કુતબુદ્દીનનો મકબરો આજે પણ અડીખમ ઊભો છે. ક્યારેક એ ઇમારત તરફથી જવાનું થાય તો તેની મુલાકાત લઈ પ્રેમપૂર્વક એ ઇમારતનો સ્પર્શ કરશો ને તો મુઘલ સ્થાપત્યને કદાચ વાચા ફૂટી નીકળશે. તો શ્રોતા મિત્રો, તમારા ખૂબ જ વ્યસ્ત સમયપત્રકમાંથી ક્યારેક થોડોક સમય ચોરીને પણ આ ઇમારતની મુલાકાત લેવા જેવી તો છે જ. તો આવજો ત્યારે.

0: અરે વાહ, આજે રંગલી વહેલી આવી, જરા થયું મને મોડું. લોક મળ્યા તા ભવાઈ વખાણે, કહે કેવું બન્યું છે જોડું, કહે કેવું બન્યું છે જોડું. એક તો કહે વાર્તા કહે, જેમાં ખૂબી કઈ ન્યારી. વાર્તા સાંભળવી અમને ગમશે, અક્કલની હોશિયારી જો હોય, અક્કલની હોશિયારી. રંગલી
1: બોલ. રંગલા,
0: એક વાત છે મારી પાસે અક્કલની હોશિયારી. ક્યાં વાંચી તે યાદ નથી, પણ લખાવટ છે સારી.
1: તો કેવા માટે જલ્દી રંગલા પેરું ઝાંઝરિયા પગમાં.
0: હાય, ઝાંઝર નો ઝંકાર સાંભળી જીગર ચોંટે આ ડગમાં. રંગલી જીગર ચોંટે આ ડગમાં. ગા જીગર ચોંટે.

0: આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો, લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇસ મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇસ મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇસ મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ વડોદરાનો વારસો. આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. પ્રસ્તુત છે ગુજરાતી કાર્યક્રમ અંતર્ગત યઝદી કરંજિયા લિખિત નાટક રૂસ્તમ રંગલો અને રતન રંગલીનો ભાગ 1.

0: ઝાંઝર પગમાં ઝમકે, જો આ ઝાંઝર પગમાં ઝમકે, જરી જ પગ ડબકારું, ભલ ભલા ના હૈયા ઠમકે,
1: ચક ચક ચક ચક,
0: ભલ ભલા ના હૈયા ઠમકે, રનકે છે ન્યારું, હા હા રનકે છે ન્યારું, તું બી વિચિત્ર રુસ્તમ રંગલો, તું બી વિચિત્ર રુસ્તમ રંગલો, હું આવીને ઊભી મસ્તક તારું ખસ્યું લાગે, રનકર માંગ્યો ડૂબી, હા હા રનકર માંગ્યો ડૂબી,
1: રંગલી રંગલી
0: શું છે,
1: ઝાંઝર તારા ભાન ભુલાવે, ઝાંઝર તારા ભાન ભુલાવે, મન લો ભાવે ભારી,
0: છોડી ગાન પણ તારું રંગલા, છોડી ગાન પણ તારું રંગલા, વાત ન કર તૈયારી, હા હા વાત ન કર તૈયારી,
1: તો થઈ જા શરૂ ગા, થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ, પરવરદિગારને યાદ કરીને, પરવરદિગારને યાદ કરીને કરું વાત હું ન્યારી, તે કીધા અહુરબસ્દને યાદ, બોલ રંગલી મારી,
0: પરવરદિગારને યાદ ભી કીધા, પરવરદિગારને યાદ ભી કીધા, સાગર સૂરજ વધાવી, પૂજા કરીને દોડતી આવી, લે પ્રસાદ હું લાવી, લે આ પ્રસાદ હું આ લાવી,
1: હવે હું પેલી વાત કહું છું, હવે હું પેલી વાત કહું છું, ચતુરાઈ થી ભરપૂર, અરે ટોપરું ખોપરું ખાઈ જા જલ્દી, ખાવામાં તું શૂર રંગલી, ખાવામાં તું શૂર,
0: ચાલની રંગલા ગાની, તા થૈયા તા થૈયા તા થઈ,
1: કહું છું ભાઈ કહું છું, વાતની પહેલા નાની વાત છે, વાતની પહેલા નાની વાત છે, એક અભિમાનમાં પૂરો, અભિમાનમાં પૂરો, જાત જાતની ડંફા સાંકે, જાત જાતની ડંફા સાંકે, હું જેવો નહીં શૂરો, હા હા હું જેવો નહીં શૂરો, વાઘ આવે કે સિંહ આવે, અરે વાઘ આવે કે સિંહ આવે, કરું ઝાટકા એના, એક તલવારે, એક તલવારે, એક જ ભાલે ડંકા વાગે જેના, પથ્થર ઉપર ગોલી મારે, ઠાઈ ઠાઈ ઠાઈ, પથ્થર ઉપર ગોલી મારે, ગોલી ના થાય ટુકડા, એ ટુકડાથી આસપાસના મરે ચાર મ રગડા, હા હા ચાર મરે મ રગડા,
0: શું રંગલા ફરી બોલતો જાઉ, શું બોલ્યો તું,
1: નહીં સમજાયું, નહીં સમજાયું રંગલી, જો સાંભળ, પથ્થર ઉપર ગોલી મારે,
0: પથ્થર ઉપર ગોલી મારે, પણ કાય પથ્થર ઉપર ગોલી કાય મારે,
1: અરે સમજ તો ખરી, પથ્થર ઉપર ગોલી મારે, ગોલી ના થાય ટુકડા, એ ટુકડાથી મરે બિચારા આસપાસના મરગડા, પછી મેં એનો ઘડો લાડવો, કરવા કોટક કીધું, પછી મેં એનો ઘડો લાડવો, કરવા કોટક કીધું, સામે જઈને પૂછ્યું, મેં તો વચન પણ લઈ લીધું, મેં કહ્યું,
0: શું કહ્યું,
1: તમે ભાગ

0: ખરા શિકારી હિંમત બાજ પણ શૂરા, મારી સાથે શરત કરો તો માનું તમને પૂરા.
1: હે, એવી તે શું શરત કીધી? બોલને રંગલા મારા, કોઈની સાથે ઝટપટ લડવું એ પગલા નયા સારા.
0: અરે પૂરી વાત તો સાંભળ લંગડી, પાછી વચમાં ટપકી પરી. ચાલ ગાજો, થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
1: આગળ ચલાવ રંગલા, હવે હું વચમાં નહીં બોલેસ, હવે તું આગળ બોલ.
0: શાબાશ. જો પછી મેં એને કહ્યું.
1: શું કહ્યું?
0: આસમાન માંથી ચલ્લી પારો ચાંદો સૂરજ પણ લાવો, ધરતી ઉપર તારા ચળકે એ પણ તમે બતલાવો. બહુ મોટા, બહુ મોટા ભાઈ, બહુ મોટા. વાત મારી છે નાની, હજારની આ ઠેલી મૂકું. અરે હજારની આ ઠેલી મૂકું, દાવ જીતો જો જાણી. તમે જીતો તો હજાર તમારા, તમે જીતો તો હજાર તમારા, હું જીતું તો મારા. તમારા હજાર અહીંયા મૂકો જેવા શરત ના ધારા, રંગલી જેવા શરત ના ધારા. હા થૈયા થૈયા તા થઈ, ગાણે રંગલી થૈયા થૈયા તા થઈ.
1: હે રંગલા, ખરી વાત છે.
0: હા બોલ રંગલી.
1: 1000 તે તોરા મૂક્યા, 1000 તે તોરા મૂક્યા, તેની હજાર ની ઠપ્પી, તે પૈસા ખરેખર મૂક્યા કે મારી રહ્યો છે ગપ્પી.
0: શું કદરદાન છે રંગલી મારી, શું કદરદાન છે રંગલી મારી, કહે છે એ મને ગપ્પી દાસ. અરે રંગલી રાની, તારી પાસે રાખી નહીં હતી એવી આસ.
1: ના રંગલા ના, એ તો ખાલી મજાક હતી. તું વાત આગળ ચલાવ. હા તા થૈયા થૈયા
0: તા થઈ. જો સાંભળ, જેવા એને હજાર મૂક્યા, જેવા એને હજાર મૂક્યા, કે મંગાવી સગડી, એમાં આતસ ભર્યો સારો, ચીપિયો લાયો પકડી.
1: રંગલા, ચીપિયાનું શું કામ પડ્યું?
0: પાછી વચમાં બોલી. જો સાંભળ, પાછી રંગલી વચમાં બોલી, વાત સાંભળને પૂરી, બાર પાપડની થપ્પી લાયો, વાત ન રહે અધૂરી. પછી હું બોલ્યો, પછી હું બોલ્યો, આવો બહાદુર શેક્યો પાપટ જે ભાંગે, એનો આ હજાર ઉપર તરત હક જો લાગે.
1: આટલી હિંમત તે કરી રંગલા?
0: પાછી વચમાં બોલી.
1: સોરી સોરી રંગલા, હવે નહીં બોલું વચમાં, વાત ચલાવની આગળ.
0: હું તો પાપડ ભડભડ શેકું, હું તો પાપડ ભડભડ શેકું, એક પછી એક આપું, ચાલો બહાદુર ભાંગો એને, હાર જીતનું આ થાપું. બીજો ભડભડ, બીજો ભડભડ, ત્રીજો ભડભડ, બાર પાપડ મેં ફિર્યા, એક પણ પાપડ નહીં ભાંગે, મોઢાના તેજ ઉતરિયા રંગલી, મોઢાના તેજ ઉતરિયા. પછી પછી મેં આખો પાપડ ઢગલો, બારે બારનો કીધો, જરા રહીને ઉપર મૂકો એવો મેં જે દીધો. શેક્યા પાપડ ભાંગી ગયા, શેક્યા પાપડ ભાંગી ગયા, હિકમતમાં હું જીત્યો, હજાર રૂપિયા જીતી લીધા ને બહાદુર ત્યાંથી હટ્યો.
1: શેક્યો પાપડ તરત ન ભાંગે,
0: હા
1: શેક્યો પાપડ તરત ન ભાંગે, જરા વાર જો થોબો, અક્કલ નો એ ઇસ્કોત્રો હતો ખરેખર ડોબો, હતો ખરેખર ડોબો.
2: તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ.
0: કોમન સેન્સે લાવે ક્યાંથી, કોમન સેન્સે લાવે ક્યાંથી, ફક્ત ડમફાસ મારે, મારા જેવી યુક્તિ કરે તો ભલ ભલાઓ હારે રંગલી, ભલ ભલાઓ હારે. શેક્યો પાપડ કદી ન ભાંગે, શેક્યો પાપડ કદી ન ભાંગે, અક્કલ નો એ ઇસ્કોત્રો, શેક્યો તેવો ભાંગવા બેઠો, હારી ગયો એ ચબૂતરો.
1: બહુ જાણીતી વાત છે આ તો.
0: ખબર છે, ખબર છે.
1: અરે બહુ જાણીતી વાત છે આ તો. એ મૂર્ખ નહીં જાણે,
0: નહીં
1: આ દુનિયામાં કંઈક નમૂના સમજે નહીં એ તાને, હા હા સમજે નહીં એ તાને.
2: તા થૈયા થૈયા તા થઈ.
1: રંગલા, હવે જીતેલા હજાર નું આપણે શું કરીએ?
0: કરીએ કઈ કરીએ, જરા થોબ વિચાર કરવા દે. હા હવે તો જઈએ પોસ્ટ ઓફિસ માં, હવે તો જઈએ પોસ્ટ ઓફિસ માં, નાની બચત માં રોકી.

0: એ પછી મેદાને જઈએ રમીએ ફૂટબોલ હોકી, આવશે રમીએ ફૂટબોલ હોકી. આવતી સાલ તો ઓલિમ્પિક્સ માં, આવતી સાલ તો ઓલિમ્પિક્સ માં કરીએ બે સહિયારું, બે ચંદ્રકો જીતી લઈને નામ રોશન ઉજિયારું, રંગલી રામ રોશન ઉજિયારું.
1: અરે વાહ રંગલા વાહ, ઓલિમ્પિક્સ ના સપના, ઓલિમ્પિક્સ ના સપના અત્યારથી જોવા લાગો. હા હા,
0: અરે રંગલી રાની, ઓલિમ્પિક્સ માં જીતું તો તને પહેરાવી સ્વાગો.
1: ઓ તારા પરથી વારી જાઉં રે, ઓ તારા પરથી વારી જાઉં રે રંગલા મારો મારો, જરૂર અપાવજે વાગો. હા હા, જરૂર અપાવજે વાગો.
0: હા તો બસ, હવે ચોથી ભવાઈની કરું તૈયારી, હવે ચોથી ભવાઈની કરું તૈયારી. ઓરિજિનલ કઈ ન્યારી, આપણા બેના નામની, આપણા બેના નામની કહે લોક કરે બલિહારી, લોક કહે બલિહારી. ગાને રંગલી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: સારા ગંડેવીકર જ્વેલર્સ. શુકનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: दोस्तों, हर साल 17 मई को यह दिवस पूरी दुनिया में मनाया जाता है ताकि लोगों को हाई ब्लड प्रेशर यानी उच्च रक्तचाप के प्रति जागरूक किया जा सके. आज के इस विशेष कार्यक्रम में हम जानेंगे उच्च रक्तचाप क्या है, ये क्यों होता है, इसके लक्षण क्या है, ये कितना खतरनाक हो सकता है, इससे बचाव कैसे करें, खान पान और जीवन शैली का क्या महत्व है और स्वस्थ जीवन के लिए क्या जरूरी है. तो आइए जानते हैं उच्च रक्तचाप क्या है. दोस्तों, हमारे शरीर में हृदय लगातार खून को पंप करता है. जब खून नसों में सामान्य से अधिक बचाव के साथ बहता है तो उसे कहते हैं उच्च रक्तचाप या हाइपरटेंशन कहा जाता है. सामान्य रक्तचाप लगभग 120 से 80 से रहता है. यदि लगातार 140 से 90 या उससे अधिक रहे तो उसे हाई ब्लड प्रेशर माना जाता है.

0: મફત મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, સબસે બડી ચિંતા કી બાત યહ હૈ કે કઈ લોગો કો વર્ષો તક પતા હી નહીં ચલતા કે ઉન્હે હાઈ બીપી હૈ. કઈ બાર કોઈ સ્પષ્ટ લક્ષણ નહીં હોતે, લેકિન અંદર હી અંદર યહ દિલ, દિમાગ, કિડની, આંખો કો નુકસાન પહોંચાતા રહેતા હૈ. ઇસીલિયે ઇસે કહા જાતા હૈ સાઇલન્ટ કિલર. વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ કી શરૂઆત વર્લ્ડ હાઇપરટેન્શન લીગ ને કી થી. इसका उद्देश्य था लोगों में जागरूकता फैलाना, नियमित बीपी को जांच को बढ़ावा देना, स्वस्थ जीवन शैली अपनाने के लिए प्रेरित करना. तो दोस्तों, आखिर सवाल यह है कि आखिर हाई बीपी क्यों होता है? इसके कई सारे कारण हैं. ज़्यादा नमक खाना, अधिक नमक रक्तचाप बढ़ता है, तनाव, लगातार मानसिक तनाव बीपी बढ़ाता है, व्यायाम की कमी, शारीरिक गतिविधि कम होने की समस्या बढ़ती है, मोटापा, अधिक वजन दिल पर दबाव डालता है, धूम्रपान और शराब ये रक्त वाहिनियों को नुकसान पहुंचाते हैं, नींद की कमी, पारिवारिक इतिहास.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત લાઈન થી

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ

જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: دیکھی ہے ان آنکھوں کی مہکتی خوشبو، ہم نے صنم کو خط لکھا، کبھی بے خیال ہو کر یوں ہی چھو لیا، زندگی بھر نہیں بھولے گی وہ برسات کی رات، غم اٹھانے کے لیے میں تجھے جاؤں گا، زندگی بھر نہیں بھولے گی برسات کی رات۔ اس گیت کو بہت سارے شروتاؤں نے لکھا ہے، شروتاؤں اور اس گیت کی کیا یادیں ہیں یہ آپ بتائیے۔
1: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री पांच देशों की यात्रा दरमियान आज स्वीडन पहुंचे। केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात ना बे दिवस प्रवासे अमदावाद खाते मिलियन माइंड्स टेक पार्क नु लोकार्पण कर्यु। वस्ती गणतरी 2027 ना प्रथम तबक्का हेठ पांच राज्यों और केन्द्र शासित प्रदेशों में क्षेत्रीय कामगिरी शुरू। વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે। શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે। બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે। બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે। ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા। પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો।
2: હમ નેધરલેન્ડ કો ભારત કે સબસે મહત્વપૂર્ણ પાર્ટનર મે સે માનતે હૈ। નેધરલેન્ડ ભારત કે ટોપ 5 ઇન્વેસ્ટર્સ મે સે એક હૈ। हमारे हिस्टोरिकल, कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं। डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर, ये हमारी साझी सोच का हिस्सा है। हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए।
1: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે। શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી। તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશીલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે। પાંચ રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે। ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે। હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે। આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે। યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે। આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે। ઉત્તરપ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે। અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે। આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રુ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં। શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું। થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો। સોમાલિયાથી આવી રહેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા। આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં

0: માં સંઘર્ષ શરૂ થયા પછી બે અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુનીરીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટેડથલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. DARAના ગીત બંગરંગાની સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
1: प्रतियोगिता में DARA के गीत बंगरंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंगरंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની અલીના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને

આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26 મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ઉદઘાટન કરતાં તેમણે જણાવ્યું, વાયબ્રન્ટ ગુજરાત જેવી પહેલને કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું, આઝાદીના સમયથી ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
1: ઇન્ડસ્ટ્રી કા ઇતના સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગુજરાત કે અલાવે કહી નહીં દેખા ગયા. ઇસકા મૂળ કારણ હૈ કે ગુજરાતી લોક પરંપરા સે ઉદ્યોગ સાહસિકતા કા અપને ડીએનએ મે હી ગુણ લેકર આગે બઢે ઓર ઉસકે સાથ સાથ સમય સમય પર સરકારો ને ઇસકે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાને મે બડી મદદ કી.
0: શ્રી શાહે એઆઈ અને ડીપ ટેકને ભવિષ્યના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા.
1: આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ ઓર યહી બતા રહા હૈ કે ભારત કા ભવિષ્ય બહોત સુનહેરા હૈ. એઆઈ ઓર ડીપ ટેક કે જો ભવિષ્ય હૈ ઇસકે લિયે ઇસકે જૈસે ટેક પાર્ક બહોત બડા કામ ભી કરેંગે ઓર ઇસકો આગે ભી બઢાયેંગે.
0: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું. તેઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીના નવનિર્મિત 5 લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે.
2: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે જેનો અંતિમ ફાયદો લોકોને થશે. એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો.
0: સુરત એસએમસી કમિશનર એમ નાગરાજન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા. સી આર પાટીલે કહ્યું કે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોનું યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. કચ્છમાં ઈંધણની અછત વચ્ચે 4.86 લાખના મુદ્દામાલ સાથે 2000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓએ ગતરાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી અને જથ્થો પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી 23 મેના રોજ યોજાશે. જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીએ 23 મે સવારે 11 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927 58490.

શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નેક્સ્ટ ડે મેં રોજ સેવ કરવાની શરૂ કરી.
2: વાહ વાહ.
1: ચાહે ટ્યુઝડે આય, ચાહે સેટરડે આય. કોઈ ગરીબ લોગ સોચતે કેસે બચેગા એક બ્લેડ. ટ્યુઝડે નહીં કરૂંગા, સેટરડે નહીં કરૂંગા, ભગવાન કે નામ પે હોગા ના, દેખો તુમ્હારે લિયે નહીં કિયા. ગરીબો કી હૈ થિંકિંગ, જો હૈ ગરીબી કી હૈ.
2: જી જી જી જી.
1: અલબત્તા તબ સે મેં આજ તક રોજ સેવ કરતા હું.
2: ઓર
1: શશી કપૂર દો બાર સેવ કરતે થે. એક બાર 7 બજે કી શિફ્ટ મેં આતે થે, કરતે થે વહાં આતે હી સ્ટુડિયો મેં કરતે થે. ફિર 2 બજે શિફ્ટ જહાં પે જાતે થે વહાં પહેલે શેવ કરતે થે.
2: અચ્છા, ક્લીન લુક કે લિયે
1: એકદમ.
2: વાહ વાહ વાહ.
1: તો વો ફિર મુજે માલૂમ થા કે એસા કરતે હૈ.
2: ઓર ઋષિ કપૂર કી યાદે.
1: ઓર ઋષિ કપૂર તો મેરા યાર એસા લંગોટિયા થા. ઉસને શુરૂ મેં હી જૈસે એસિસ્ટન્ટી કરની શુરૂ કી.
2: હા.
1: ઓ પિક્ચર જબ કહાની સુની ઉસને યશ ચોપડા જી કી પહેલી બાર.
2: હા.
1: મેરે તો મેં મિલને જાતા થા ઉસકો. ઓર વો કહેતા યાર રોલ છોટા હૈ મુજે વો અમિતાભ બચ્ચન શશિ કપૂર કે સામને મેં ક્યા લગુંગા. તો કરતે કરતે મેં કન્વિન્સ કરતા થા. ફિર દેખો મેં 3-4 દિન કામ કરકે દેખુંગા.
2: જી.
1: અગર મુજે અચ્છા લગા તો મેં કરુંગા.
2: જી.
1: મેં કહા યે શરત પે મંજૂર હૈ. ઓર વો આયા આઉટડોર મેં ઓર ઉસને વહાં શૂટિંગ કી કશ્મીર મેં 3-4 દિન. ઓર યહાં આયા તો રોડ મૂવી મેં સારે દોસ્ત જો બેઠતે હૈ યહાં યે ભી આકર રોડ મૂવી બેઠતા થા. ડબ્બુ સાહેબ ભી આતે થે વહાં પે, અપના ગુલશન બાવરા, રમેશ બહેલ સબ એ સબ. ઓર બાતચીત કરને મેં કુછ બોલતે બોલે યાર બડા અચ્છા કામ હુઆ. તો ડબ્બુ ને બોલા ક્યા, તો 3 કે લિયે 3 દિન કે લિયે 12 સીન કરકે આ ગયા, અચ્છા ક્યા ક્યા. ઘબરા ગયા, કુછ ગડબડ હો ગઈ હૈ. મુજે કહેને લગા રમેશ કુછ ગડબડ તો નહીં હૈ. તો એસા મેલા ચાહે તો મેં તેરે ફિલ્મ દિખા સકતા હું, એસા નહીં ફાઇલ રખ સકતા હું, લેકિન તું ભરોસા કર, મેં બોલ રહા હું કે તેરે કો બહુત ક્રેડિટ મિલેગા. ઓર ઇસ તરહ દોસ્તી હમારી બઢતી રહી. ફિર આઉટડોર વર્ક સીન વીન સબ મેં રીડિંગ કરવાતા થા, સબ કરવાતા થા. ઓર એન્ડ તક ઉસને જબ યશજી ને કહા કે પિક્ચર કરો, તો મેં કહા યશજી ને ઓફર દે દી હૈ, તો ઉસને કહા મેં કરૂંગા તેરી પિક્ચર.
2: વાહ વાહ.
1: વહી બોલ દિયા થા. ઓર વો દોસ્તી જો થી. ફિર મેં પાલીલ પે આયા તો સાથ વાલે બંગલે મેં થા વો. જબ દિલ આયે મેં ઉસકે ઘર ચલા જાતા થા. શામ કો અકેલા બેઠા હૈ, ઓએ ક્યા કર રહા હૈ, મેં કુછ નહીં, બિયર પિયેગા. વહાં પે ભી આઉટડોર મેં બરફો મેં કામ કર રહા થા દૂસરા આદમી કા. ઓર વહાં બાર થી ઓબરાય હોટલ મેં બડી અચ્છી બાર થી, બહાર બરફ ગિરી હુઈ હૈ. ઓર મેં ટ્રેવલિંગ કરકે આયા ઠંડી મેં કાંપ રહા હું. સાલે યે મર જાયેગા, મર જાયેગા, કલ સુબહ શૂટિંગ નહીં કર સક્યા. કોને એક્ટિંગ નહીં નહીં, મેં શરાબ નહીં પીતા. અરે યે શરાબ નહીં હોતી. ફિર યશ જી ને અપની કિસી ફિલ્મ મેં યે સીન મેં ડાલા હુઆ હૈ.
2: અચ્છા.
1: યશ જી કો મેને સુનાયા થા કોનેક શરાબ નહીં હોતી. તો બોલે ઉસને મુજે કોનેક ગરમ પાણી કે સાથ પહેલી બાર પિલાઈ થી. ફિર એસા કરતે કરતે કભી એક બાર હોલી કા દિન થા, એક બિયર કા ગ્લાસ દે દિયા થા ઉસને મુજે. ફિર મેં રેગ્યુલર બિયર પીના શરૂ હુઆ, મતલબ હફ્તે મેં 5 દિન પીતા હું. તો વો બુલા લેતા થા, બિયર પીની હૈ તો મેં ગરમ બિયર પીતા હું.
2: અચ્છા.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ

રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો

સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ છાયાગીતનો શેષ ભાગ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा। थोड़ी देर में सुनेंगे कार्यक्रम तराने नए पुराने।
1: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબ

0: ઓને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કેજેઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. આવો સાંભળીએ કાર્યક્રમ તરાને નયે પુરાને.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શું તમે તૈયારી કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની

પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ કાર્યક્રમ તરાને નયે પુરાણેનો શેષ ભાગ.

0: زخم سینے پہ کھائے لیکن کبھی دشمن کو پیٹ نہ دکھائی، ایسی ماٹی کے سپوت تھے حوالدار دیا رام، جن کا جنم آویبھاجت بھارت میں 28 مارچ 1922 کو ہوا، جب سوتنترتا کو لے کر راشٹر ویاپی آندولن چلائے جا رہے تھے۔ ایک طرف ننھے بالک دیا رام،
1: અસલી નોટ સાથે કેમ રમે છે
2: ભાઈ? આ ફાટેલી છે,
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
3: બેંક બ્રાન્ચ માં એક્સચેન્જ કરી શકાય છે।
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે।
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો।
4: ત્રણે કોલેજ માં,
5: ચિંતા ના કર,
4: ફીસ તો જો।
6: શું હાલ છે? શું થયું?
5: ફીસ નું ટેન્શન।
6: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર। બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ। તે ક્યાં છે મીઠાઈ?
7: આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ।
8: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું। 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું। આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી। રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી।
9: શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે, એ રીતનું પ્લાનિંગ કર્યું છે। અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ, ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે।
8: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું। તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે।
9: એ વિધા અમારે યહાં પડી, ઇસકો એક્સપ્લોર કરના પડેગા, ઓર એક્સપ્લોર કરના હૈ તો કાફી લોગ ઇસકો કેરિયર કે રૂપ મેં સ્વીકાર કરે, એસા વાતાવરણ બનાવના પડેગા। ઓર ડિઝાઇન કી ઉપયોગિતા કે બારે મે ભી જાગૃતતા ઓર એક્સપાન્શન કે લિયે પ્રયાસ ભી હમને કરને પડેંગે।
8: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે।

0: 21वीं सदी में क्रिएटिविटी, इनोवेशन और डिजाइन के बिना कोई भी राष्ट्र वैश्विक प्रतिस्पर्धा में आगे नहीं बढ़ सकता। श्री मोदी साहब के मार्गदर्शन में एनआईडी को न केवल संसाधन बल्कि एक मजबूत संस्थागत ढांचा मिला है।
1: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરગાસણમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ટ ફેઝ 1 અને જર્મી સિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયત

0: નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આજે સ્વગણતરીમાં સહભાગી બની લોકોને સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે.
1: જનગણના સે પ્રાપ્ત આંકડો કા ઉપયોગ સરકાર દ્વારા નીતિઓ બનાને, વિકાસ યોજનાએ તૈયાર કરને, સંસાધનો કે ઉચિત વિતરણ, સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ, રોજગાર, પરિવહન તથા વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ કે પ્રભાવી ક્રિયાન્વયન મેં કિયા જાતા હૈ. સહી જનગણના આંકડે સુનિશ્ચિત કરતે હૈ કે વિકાસ કા લાભ સહી લોગો એવં ક્ષેત્રો તક પહોંચે.
0: રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝીંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રીમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો. મંત્રી શ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં આઈસીએઆર સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે. આજે વહેલી સવારે કેન્દ્રીય આઈબીની બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારના 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં ડીઆરઆઈ અને સીજીએસટી પણ જોડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કરચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે. આ જહાજ 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે. સિમી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું. આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને જેટી નંબર 1 પર લાંગરવામાં આવ્યું છે. કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી એલપીજી અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
2: और सेकंड हाईएस्ट 42.7 राजकोट में आया था. जबकि गुजरात रीजन की बात करें तो अहमदाबाद में 42.0 आया था और गांधीनगर में 41.5 डिग्री सेल्सियस दर्ज किया गया था. आज हम उम्मीद कर सकते हैं कि 43 से 44 के बीच में अहमदाबाद और गांधीनगर का जो अधिकतम तापमान है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે.

0: રાજસ્થાનના બલોતરા નજીક ગાડી પલટી મારતા બનાસકાંઠાના ત્રણ યુવકના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. આ મૃતક યુવાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દર્શને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોતરા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શિમાળીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા બે મહિનામાં 3,500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા એક માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુનતે કાર્યક્રમ વિશેષ જયમાલા કા શેષ ભાગ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર. પ્રસ્તુત છે એક ફિલ્મ ગીત. આ રમતિયાર ગીતને પ્રસ્તુત કરી રહ્યા છે સનમપુરી. સંગીત વિશાલ શેખરનું છે. ફિલ્મનું નામ છે હસી તો ફસી.

સનમપુરીએ ગાયેલ હસી તો ફસી આ ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:50 થવા આવી છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના વિમાનને દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સ્વીડિશ ગ્રીપેન ફાઇટર જેટ્સે આવકાર્યું. ગોથેનબર્ગ વિમાન મથક પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા તેમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું. સ્વીડનની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર, ગ્રીન ટ્રાન્ઝીશન, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો સાથેના સંબંધોમાં સહયોગના નવા માર્ગો પર ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપીયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી એક અગ્રણી પેન યુરોપીયન બિઝનેસ ફોરમને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ અગાઉ નેધરલેન્ડની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડચ સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ભારત નેધરલેન્ડ ટેકનિકલ સહયોગમાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ પગલું છે. કલ્પસર પ્રોજેક્ટમાં ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો બંધ બાંધવાનો સમાવેશ થાય છે, જે નર્મદા, સાબરમતી, મહી અને ધાદર સહિતની મુખ્ય નદીઓમાંથી મીઠા પાણીને રોકશે, જેનાથી એક વિશાળ દરિયાકાંઠાનો જળાશય બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની નેધરલેન્ડ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એનઆઈડી એક પ્રકાર સે રચનાત્મકતા કે આધાર પર ઇનોવેશન ઓર ઉદ્યમિતતા એ તીનો કો જોડને વાલા એક સંસ્થાન. જબ એનઆઈડી કી સ્થાપના હુઈ હો તબ મુજે લગતા હૈ કે ઇસકે ઉદ્દેશો કો બહોત અચ્છે તરીકે સે સોચા હો.

0: અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ વન અને ગ્રેમી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે.
1: એઆઈ ડીપ ટેક એ ભવિષ્ય કી અર્થવ્યવસ્થા હૈ ઓર નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વને જીતને ભી નયે સેક્ટર હૈ વિશ્વ મે ઇસમે આજ ભારત ફાઉન્ડર બનાવો આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ.
0: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે દેશે એક જ દિવસમાં રેકોર્ડ 256.4 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક ખાનગી અખબાર સાથે વાત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે કુલ વીજળીની માંગના આશરે 33% નવીનીકરણીય ઉર્જા સ્રોતો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું વીજ માળખાગત માળખું હવે મજબૂત, વધુ વિશ્વસનીય અને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઇરાને જાહેરાત કરી છે કે તે લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેશે નહીં. આ સામુદ્રધુની વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે એક મુખ્ય દરિયાઈ માર્ગ છે. ઇરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રિઝા આરેફે જણાવ્યું છે કે ઇરાન અગાઉ આ જળમાર્ગ પર પોતાની સંપૂર્ણ સાર્વભૌમત્વનો ઉપયોગ કરવામાં સંયમ રાખ્યો છે અને ઇરાન વિરૂદ્ધ ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો વહન કરતા જહાજોને પસાર થવા દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ હવે બદલાશે. ગઈકાલે ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઇરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઇરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસના કહેવાતા ફ્રીડમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓપરેટરોને સૂચિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક નવી એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ ATF પર મૂલ્યવર્ધિત કર ATTF 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાની પ્રશંસા કરતા શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચના દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લીંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનના પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો રોલી કર્નાડો અને ડેનિયલ માર્થીની જોડી સામે 12-21, 23-25 હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓ લીજીંગ અને કાઓ ઝિહાને ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કે નાકાનિશીને 19-21, 21-16, 21-19 હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા અને એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ

રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમેનિકાના કાલીનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માર્ગરીતાએ ડોમેનિકાના કાલીનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમેનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો અને દક્ષિણ સહયોગ પર આધારિત છે. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 એ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: હર રોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.